0: 봤나?
1: 또 람자란저스 되게 내게 다 튀니?
0: 근데 어떻게 닦어?
1: 어기. 어. 또 리얼마니 거 또 람을 사봤네.
0: 에? 칼리 람자란 람자란 나가 나 미리 시시라이나 말해도 미리 시시바이 거의 람을 락되나.
1: 안 떠지 거대 시시시시 걸 라고 떠.
2: बर सुन्ना
1: अ
2: तिनीहरु आज कोटेश्वरको डोरी साथ जादै छन् जम बर हम पनि त्यतै
0: सिसिर पनि आउँदै छ
1: के
2: जम जम
0: जम तर घरमा के भन्ने
2: हे मेरो घर आउँछ भनेर भन्दैन
0: है